0: 대양 사빈 교기 가르당 로미 자유나 디르 냥이 여마인 희승바노인 로린 갑차당 이마담나 망초지 치급스토비 유자제 르히라 론데다그린 베제 이마담제 본카가 무당장 징니 쵸당 쵸니 자이버 폐지신여 원장기 쇠남 도지다버 치리 정인제 법용 신용 명킨 주인의 되나 긴럽 수의 야비 자탈라 님바당 님람 소라다와 피 인제 탑 강양 매지 긴 쇠남 도지 대달 송송 원장 총담 미로라 남팡교 버괴비 뒤라 젠칸 점 세완농이 긴 쇠남 도지 당 콩게레로 추 로망부 베준주 머리제 망초라 삼비 반연 자 농바히 퍼주 숑예 바제
1: 드디지 칠레다 지금 말아 런싱 같은데 다 종다든데 대료 말하거나
2: 지예요.
1: 근데 아니 딱 그나 저랑 거는 제일 상나 단단이나 그나 진내나 구두 담내 송계로 와 니네나 뒤 잡진 통제 초보리 근데 뭘 수다디 칠레 랑게 지 종다 속으로 말아 차상 그냥 그두 그렇게 고소는
2: 다티 딘데스라 나랑 뒤에 니돈 시긴다와 제베 디나노 콘조 대야 도스야 뒤브라 뒤지 그림 대나를 내 뒤점다 대야 다 수수긴 거네 신문에 갈이 소르다 마뇽지 도스 진뇽 소르지 요테 다 간소노 로카시지 베데다 레고노나 알레도 모스칸 나란소게 티네 마츠 소르시지 로카시 도스 데티시지 디기 그림 나는게 니동 실렙지 니동 알 콘조나 딜이야브레 부랑게 디 망주 규제 조불 디야징에 디두 잠간소 망주게 간다디 규제 조바 베데 난조 민종 세군 카 뚜잉그레 직 딘덴 젠도 소르시 딘데시도 데데도 좀 콘조 야르시다 데도 나 데나 모스 레고노 추요마 딘데지 르탕버 디두 직당 주디니 니돈 조기로라 만주 디시에르 시마 담게 아니 베딘 젠도르치 시마 주 소버데 다 디두레 님이 체레게 디치니 따다는 간조 전에 디여바 화주단 디기당 제제 체레게 다 디상메요 다 간조 모네 시종 체레랑 말바 데님동인 젠도르티 직 진유요 디 간조데 내리게 디 상중 규제 소베나 다든 취제제 디제도 좀 봐 자가 그런다 림바 집단 당분이백 세소로 된데 비자가 가장 게된데 전도 토부 된데 자좀 둘로 투마 둘 같이 침입니다 망주기 나랑 수 규제 조배 잡지제 침입이 칠레기 디 잡지제 침입 차장은 자가 림바 무슨 손 가장 토부 된데 자주 디네 제진 안도 저거 림바 게인디 우리 대속 통틀에 취제제 엔베드 니동 게로 나도 스큐르리고 규제제 레게 아니 로제르 무슨 니동 신이 독스야르 카셉시 두스 제담브 한디는 니동 추숨 노래도 자마 속수디 디레 겐자야라 단다 겐슈요 겐자야라 제가를 담보게 디레 좀바보 디인도 자마 게나 공게 좀제 망보 요르로 좀제 약부게 그래베 한 딘데 좀제 디치도 자마 니두스다 파솔 나랑게 삼삼나 좀제 딘데 디지 게나 근데 슈슈 제제 냠불 베존 소라 제제 한다 나랑 오스게 나랑 디 남균이 가르치 오르선 군 쇼르도 나랑게 디 첼레랑도 말디 좀제 되는 나랑게야 소소게 때문에 직가신 소리 제제 엔티르즈니 소티네 트리요 미첼레 남다 딘데 용스게 맞대다 디 매장 아니 괜찮아라 또 개인 휴지 대난이 이제 이제 좀 이제 양이 고
1: 근데
2: 내 인도 좀 니동 조선 놀은 같이 로드지를 딘데 집에 당사 유난히 배구시 또 쓰레바 휴지
1: 아 디 칠레 단다지 좀 전에 단데 사좀
2: 쳐야 어 딘데 단다지 딘데 딘데 단다 나랑이 잡세기 돌았다 좀 못 휴지 딘데 야일 니레바라 휴비 안디 두 잠바미 땅 야나 림베게 사딘 로우존은 소소링니 주제다 바브지 엔코 퉁게면도 와 아니 딘데 인도 자만 보여는 걸 딘데 개긴데 비 디제제제 엔 단다 디와 주의자 시회 그 주시래 단다 겜부조 제시라 겜부조 제시라 겐 규제제 엔 개긴 세로 시스톡스 라비 엔 쇼르 겐 소스라 샹니 독 세브레 엔 아델 디제제 담브레 알레미 부예기 미 소소기데 멍시랑 데 삼미 따기도 와 엔 디 인도 자만 개나데 균체랑 용미도 아니 소스데 데시 디 종제브레 아니 장대도 자만게 최시전의 로직이 장의 최시 아니 내 최에 된다고 주마도 대주마소 대간선 다 주기 전에 게나 융제제 아니 디셰브레 맹감 뚝슬레제제 아니 게나 디셰소 맹세 게나셰 아니 네 제진가 조에 그 고가고 말아버레 디도 자만 니동 축숨로는 안 당보 본정 니데는 공 로사 첸조 안 당보 디슈 무엇 디디슈
1: 니동 축숨로
2: 오 니동 축숨로 나단 디레 로가긴 노부시 오 네니 냠돌 겐도스다고라게 잠지시난지
1: 이게
2: 오디디 안담은가디 다디로서 전조들
1: 전조니들이 뭐
2: 엔디네 시당 투마투게 소라시 독스다 쪽데 존니 소르체베
3: Lenge tashi tere, lenge tashi tere. Ngane, ngari sago ne yongwe gujo tamneng shigen suna doji. Tare gujo tamneng nangi mina zobuti ngara rangi tuki inda. Di mazo ngari ki shamri shini besa ba.
2: Nen odi ki gyunem nanga sozo ki jingne odol shema tamge tinte togli na. Zamjara masung ta jangdang de masung o tinte si loji ji ki tse sozi. Tinte si ta diya nanga gujo tamneng ki zamdang di. Jib tang yun yin tuen bi sura jebri. Da yin na tam ju tung zhe chadi, da yaga zin xiao bing sura
1: rwa.
2: Di bie di tuen yu ma ri, jie gai sura duks lebri. Da yin na nga ragi da mi lop chong xie jie tang da di mi keba mangu yu ri ten zula mi da mang chi jib tang pa zulu mo xie ma jang gyan rwa.
1: Rwa.
2: An di na jik jik la lop chong ra xie jie da di ngon ki nga rang di lip tui zamba ka zamja tang durba jie na da da su jib tang has go do yun do qin bu xie bu qin xia. Da yin na ku mi se gin di cho wa da ka nang xin yar ye zhu gu du nga zu zamja di da ka nang xin gu gu tor zi tang gu ra tse na ma su, tor tong gu tu zamba, ane da di ma nyung wa ke ka le dinti tse ya di dinti yung gi di da yin na su su jik suwa bi gu ho la yang pa la mi ke wa dung ke wang dinti le tse jie jie yang ku yak du tang di la bu zi tor tang ye ke dinti jie ane dinti ke sem chu mang bu jie ge yu la jit tang xie ma tam zi yin di mea bi na ane nga su to la tsa me la su
1: ra jang jang ra
2: jang jang ra da tang ta mang zo ki nguen ni xie na da ka rang ra xia mang zo ki do la nga su ta xiam ju lan zhu wa ra lo da ra xie ku ra tse xie su ra Tā ngā tsū tī ngā rī sā gu gīn dzōng kā tūyīng mā tsē pā tī wā xiāng zhōng sō Chā tsāng tā ngā tsū lō tā rī xī tī tī rū wā rī Tā tī tī rū tū māng tsō gīn tū lō chē shō tī tī rāng chē tū wā Pē nā chā chī xā pā nā māng tsō gīn nā ngā tsū gōng rīng kī sī chū chī tī tā chē gu nā Kū kār tū gīn rāng xīn tō nā tēp chī kiār chē nā yīk chē chī kiār chē māng tsō lō lō bī nā Tā ngā ngā ngā ngā ngā ngā ngā ngā xē wū chī mī xiā pā Kū kār sāng chī tāk tāk tāk sī mī māng bū chī lō yōng dū zāng pā kōwa sē lē mā tō sōrā tā jitāng jik jik lē tēwē lē gā rā jē tēwē mā tō tē kī kōyē kī sāmru nā xiā yē nā bā tē jē yōng yā kā kī mō nē kī sī chū sāng bū tēn tē yō bā kāng xē lā tē tō lā mī gui tām tā lūk jē tēn tē xē bā tō sī lūk yōng tū xē tū tāmbā māng zō kī sēm nā ngē rē tā khā chāng kī kāng tā rī xēn tā mā rā bā chī māng zō lē bā nā tā yō tē tū Bēdi ngārāng ngēmā māngzō nāng dēbā kāngsī, o māngzō tēng tētū, tēng tē yu āsāṃ sāndu sēmbā nāng kō, tēng kārchī ngō sō tā mī rō gō rā bā ngā tō tōm jē tēng yīchīm. Kū kār sō rā tōm jē sī tēng tē sī kō rā trībī nā, mī zāng sī kō rā trībī nā, ān tē nāng ngō yō tāng kūñī sūng tē chē jī mī trī yōng gō rā bā. ān mī kāngchū mō mē bā chī kāngsī lā ngā tō yō rā sā nā yōng mā rā bā. māng chepa chi nyamyung ka tok kyangkyang na nga tsu tichi kyo ta nga tsu rumzhe na ma tsung lekha tila tinte si tobi yora an tinte yin tu tsama unay ta lekha tila gashin dewa yang jinyin tsar tsar pe tinte rasi o tinte rasi
1: tam juu da kari ne ko tsuo di jik sursa chi ya di da soye ki chang chowe ne le tok chowe di ko jik ma tuen ya ki tinte ya mi yu dil duwa
2: re xa re xa wa
1: sikli ya jishe kyo yung du le
2: re ta di tsuo bu jik raba
0: gin sen na doji la ji da par chap zin tong zhi dang Gui zhu dam ling su, zam qu mang bu chab duan nong yung xin, chab yung zong qin mang bu, kong ge chab duan la ling yu qian bu nang yu. Long da da ge ren, kong gi rang ni jie chab duan xie bi lan bur, xie da yang yang xie jin yu. Wo na, chab yung xi ga di din du chab duan xie bar, ga ngal gang da chi si dam. Da bar rang ni jie yi la qi mu xu jie zam jia di gong yin xie na. Di rin, bai yung long qin nian qin li kong kam gi long qin jie nga dang ngi ju bi xiu lam xie bi le qing nang, di yi go ni ka da xie jing yue bi, qie ji men tu de xin nang yue ba xue.
1: Gena jirang ge ta tanda zam jia da mambu zi zang dorwa, di na lo gena jirang ge jik zam jia me xiu jio mara gena jirang, o da di ngu zi yao duwa xie, tanda jik gena jirang ge yang jik zang jio le xin, zam jia di kanda le xin.
2: Di ni dong chu ge lu lu ngan zu, ting zhen dou xi ge nang ngi zam zhe ti xi zu zhang yuo ge la sheng ni xi.
1: Zu zhang yuo ge la?
2: Yuo ge la sheng ni xi.
1: Da da da. Ngan zu yuo ge xie
2: de. O di yuo ge ti xi wo.
1: Ta ba da di ge la.
2: O di.
1: Di wo.
2: Di xi wo. Da min gu kan zhe xi tuo ge le shi na di, sun zhang de ge